ચાંદ ભરો નાઈ કલમ કી સ્યાહી, નાંદ ભરો નાઈ કલમ કી સ્યાહી, સબ કુછ સુખ તિલોય યે પીરિતા ન્યાય.